અહંકાર અગા ચલીએ તો અહંકારનું બેઠણ વાસ્તે કોઈ ગુણા દા સિંઘાસણ ચાહીદા દાન દા અહંકાર જ્ઞાન દા અહંકાર સેવા દા અહંકાર બડે નવે તો નવે સિંઘાસણ અહંકાર અપને બેઠણ લઈ બનાઈદા બનાઈ જાંદા બનાઈ જાંદા બનાઈ જાંદા ઓર ગુણા દે આસરે તે બેઠ કે એ પ્રસન્ન બડા હુંદા હૈ ક્યોંકિ જગત તો જસ મિલદા હૈ જગત તો માણ મિલદા હૈ ઓ માણ ઇસ દે અહંકાર નું હોર વધાંદા હૈ હોર વધાંદા હૈ દેખણ વિચ આયા ધન હૈ તો ધન તે અહંકાર બેઠ ગયા ફિર ધન દા ત્યાગ હૈ તો ત્યાગ તે અહંકાર ખડા હો ગયા હું ત્યાગ દા અહંકાર સતા કોલ હૈ સતા દા અહંકાર સતા દા ત્યાગ કર દેતા હૈ હું ત્યાગ દા અહંકાર એસા અક્સર દેખણ નું મિલદા હૈ પહેલે જો કોલ હૈ ઉસદા અહંકાર ફિર જો કોલ હૈ ઉસદા ત્યાગ કીતા હૈ ઉસ ત્યાગ દા અહંકાર અહંકાર નવે તો નવે રસ્તે લગતા હૈ ઓર અહંકાર તો બચણા ઔખા જેડા સિંઘાસણ ભી અસી નિરંકાર નું બિઠાણ લઈ બનાને અહંકાર બેઠ જાંદા હૈ દાન દા સિંઘાસણ બડા સોહણા બનાયા સી ભગવાન આકે બેઠે નિરંકાર આકે બેઠે અહંકાર આકે બેઠ જાંદા હૈ સેવા કર રહે સી તાકે સેવા દે સિંઘાસણ તે પ્રભુ આકે બેઠે નહીં અહંકાર આકે બેઠ ગયા સિમરન માલા દે રાહી રસના દે નાલ જપ દે રાહી આરંભ કીતા તાકે એ જપ એ માલા દા ફિરના પ્રભુ પ્રાપ્તિ દા સાધન બન જાય પર ઇસતે ભી અહંકાર ખડા હો ગયા અહંકારી નું દૂસરે તુચ્છ પ્રતીત આઉંદે ને અહંકારી અપને આપનું મહાન સમજદા હૈ ઓર કઈ દફા અહંકાર ઇતની ચરમ સીમા તે પહોંચદા હૈ ઓદી દ્રષ્ટિ ચ નિરંકાર ભી કુછ નહીં વો સ્વયં દાવા કર ઉઠદા હૈ મેં હી નિરંકાર દાવા કીતા સી હરનાકશ ને મેં પરમાત્મા કોણ હુંદા હૈ પરમાત્મા દાવા કીતા સી નમરૂદ ને મેં આ ખુદા કોણ હુંદા હૈ ખુદા અહંકારી અપને તો વડ્ડા કિસી નું ભી મનણ નું તૈયાર નહીં ઇસ વાસ્તે અહંકારી દા સિર ઝુકદા હી નહીં ઝુકદા હી નહીં આકડ્યા રહેંદા સિર ઓર ઉસદે સામણે માતા છોટી હૈ પિતા છોટા હૈ ગુરુ છોટા હૈ પ્રભુ છોટા હૈ કોઈ ભી વડ્ડા નહીં સિર્ફ ઓ ખુદ વડ્ડા બનદા હૈ ઓર વડ્ડા હોકે દિખાણ દી કોશિશ કરતા હૈ સારી ભજ દોડ અહંકાર લઈ હૈ નિરંકાર લઈ નહીં કિસ તરહ મેં સારે લોગાં દીયાં નિગાહાં દા મરકઝ બણ જાવાં કેન્દ્ર બણ જાવાં હર એક દી નિગાહ મેરે તે ટિક હૈ ઓર હર એક દા માણ મેં હો જાવાં મેરે તે માણ કરન ઓર ઇસ તરહ મેરા અહંકાર શિખર તે પહોંચે સારી ભજ દોડ અહંકાર દીએ ઇંજ કહ લઈએ યાત્રામાં તે દોઈ ને અહંકાર દી યાત્રા નિરંકાર દી યાત્રા નિરંકાર દી યાત્રા આરંભ આઉંદી હૈ તું હૈ તું હૈ તું હૈ તું હૈ અહંકાર દી યાત્રા આરંભ આઉંદી હૈ મેં હા મેં હા મેં હા મેં હા મેં હા એ જન્મ મરણ દા કારણ બન જાંદી હૈ તું હૈ તું હૈ તું હૈ
ਇਹ ਜਨਮ ਮਰਨ ਨੂੰ ਮਿਟਾ ਕੇ ਪ੍ਰਭੂ ਦਾ ਰੂਪ ਬਣਾ ਦਿੰਦੀ।